0: 초콩은 징가를 샤모도 긴 지도 오차를 편종네
1: 니엔 오차를 기도 담네디 교 롱푸르 쥐네 키라퓨 사투 오차를 시비 담네리체
2: chijila shubi biribin da namatang zamni sajo khala yubi bege lundin sanjil hinge kugamsa nganam chu sa de ngotar tam ju chibe chijo le chana jawar ka chi ngale chen zo ju shu ke benju yin sanjil hinge tiring ge de zun din na benju shi zi zong ji zhom zong ge jin jun sung ge che bop cha shi zhe sim ji chu bi jawa chung za le chung bi ju ji wen na yur me sim ge tam je mama ne chu zwa jang she ba shu ge yin be len ge ne san she yu ba shu che lo che dong ge ge ju gen yin lo ne sung 진중숨기 니멋질라 대바신 좀을 저리양서 독배네 젠센 두바젠 타르제 코부유 동기스네 터수마라 어제 기회 쇼라 포유 사다 림부 파마빈지기 구르비 진이 터수 머미 라도 쩨바당 터수 머미 파마빈지라 진비 이초나보 암차도 주네 존능 그기 저시 이감도 루기 터수 머미 샘담 파마빈지기 차라 간교 라순 투바 제규바리 람 대보 매 봤당 처칭 대외 톱 대보 매베 롱다 링뷰나 진중 숨비 섬든 섬보 규르미 띵숨기 마마 녀춘 제삼 주네 강에다 녀가 강체롱 숨부 부자 매버 퍼주 링도 버네 매게기 탄장 띵수 지게 더수 머미 제심 천지기 노체 듀토도 라춘 투바 제유바리 진중 숨기 제다 데다 질당기 자와 충자 갈라인시 데니 마마 녀치 저월에 충비 yurme tamja, tanzang sadyan la jewa yin la. Mama ki zwa chole sabjin, zhizhobshin, zhugdenbi, rangdang ya yin si. Jinjun sumgi, somdun sambo ganda, jang yueme tang, mama nyechu zwa, jidar jang yueme, shibja kengu kona. Jinjun sumgi, bopcha la, recha bi, kamyo dekji sen na ta.
3: Mo rizhu siya na, genrab ji yobe. Mo jibu lale, maga yobe si, lo sum tu si, tsaje le, chini yin. Kyo shubu la, puti ama, 아자니부 레가티 되면 총세데 부디 어마웅이 진이 로숨기 쇼글 아자니부 진이 쇼글 뭐 진주도 도시다 진백이라 진네데 아자 숨 다 조명을 하잖아 잉니자지를 제자요 그 그것도 전에 제기도 전에 있는 난가이 하자 이디니 있는 난가 쫀데 임버 진더 중력이 보러 강퍼나 진더 주배 보러 뭐 강쇼 뭐베 강에 쇼 뭐베라 나나가 또다 방고니 되제 마가다 김다 발로 이내베 거기 돌을 되와 제마도 태매 대야 못제 되고 되게 미 동시에 뭐베시나 제 되와다 지도 뭐보 대원대 인도 다 저기나 진내이나 제자르다 당아자르 진 수두 소매니 대 당고 수두다 소매코리 제약군이 지 Teke shukulu tanga cha lo gyurim gyurim chingdu zani, te kunzu ki nangne ya, kunde nga chi kaye shu zata yina, te nangi labda, labda tige ya kune nga cha ki magala ya kya, ya mungmi ki yane ma kukudu zani, kaba zani, zeta dwe tabi kyanla, kunde kunzu yegi tijyo tigo maa kuyongi, takanla yoru kunzu yegi lu. Te yina ti mienbe ki dushi shenda mo ta, nga cha sumgi kunzu lo yegi ti ya kya, kunzu labda ti ya kya, kunzu sambe ki yegi ti maa takanla lu. Tāngā chā sūṅgā kēn rīnē mō tā, kūntē chālā nyū shē kī yēgā tīnē shūgū lā, chālā nīdē nīdē kūshū sī, tēngā chā kī tsōngbā lā chā shēnē nīlā kāng sī bā sī, ngō kāng kī chā shēnē yīnā, ngō kāng lā yīnā, tā nīlā kāntē bā sā ngā chā lā sēnbī tāng tā khā tā, bō rā kūntū lē kē sī tā nīdē jī nē ngū nīdē jī tuyān tā sī, ngā chā kī ngū tuyān sī tā yāng kō lā nyōb chā jēk shē yīnā bē, kūntū pā mā lā tūng shē yīnā bē, wūntē chē, tē tī chē gyum chē ngō kāng bā sī nā, tā mōng mī yīnā tuyā sā yīnā hā chā 이거 그 뒤에 전에 강에 지문이 뭐다 야사다